પારે મે ઓ બોલે રુસલાન તો જાનેગા અમેરિકા કે જાને અને ઉક્રેઇન કે કેટલા ધાગે અબ ઉલટા ઉક્રેઇન રુસલાન કે ભી ધાગે અબ રુસલાન બ્લેફ ઓનલાંગ્સ સો માર કે દોન અમેરિકાન સે ડોનાલ્ડ ટ્રમ્પ ખમેલ અકોર્ડ ડોરગાન મે ધ આનફાલન ફન ડુલન ઇન એનર્જી સેક્ટર સ્ટેલ ધ ઉક્રેઇનસે પ્રેસિડેન્ટ સેલેન્સકી હે સ્ક્રેવ ધેટ ઉક્રેઇન ઓફ ધી આનફાલન રિએગેર બોલે જે હમે ધાગે ગા રુસલાન તો બોલે મે રિએગેર કરે રુસલાન ફરક્લાક ધેટ સોવેલ રુસલાન ઉક્રેઇન આર્મી હેડ ઇનગેસ્ટેમ ઓમ ટુ સ્ટોપન મે ધ બસ્ટોકર ફન energieinfrastructuren zoals olieraffinaderijen, elektriciteitscentralen die de afgelopen maanden veel zijn aangevallen. Tot telke waren mee maar janta jesepe samantjaar aamkoeslief radio van hunke maar